એવી સુઘર ગોળ બાતલા જેમાં સુઘર સુઘર જાણકારી દેવત રહી ને હમર આજ કે વિશેષજ્ઞ કમલકાંત લોધીજી મન આ વિષય રહી છે આજ કે હમર ધાન અવ ખરીફ ફસલ કે વૈજ્ઞાનિક પ્રબંધન અવે જમ્મો જાણકારી લા સકેલ કે લાને રહી ને હમર મોનિકા દીદી હા.